0: Bejong Longqing Yinqing Likong, Kamke Lopti Lichen.
1: Bejong Longqing Yinqing Likong, Kamke Lopti Lichen.
2: Jachewi Sengke Namba, Ngane Bejong Longqing Yinqing Likong, Kamke Longqing Je Sengda Chichi Lichen Ge Gengen Lo Zang Yimayin. Dan hong de goma ge nong la da la den je gap se la tani li hi juen bu wang bo ge nong la da sa se ga ba zhang tar de nga da nama ra la da a dang tam yo ra da re se ni la den je tani che yin wang je nga bo ge da zha yu yo tsar ge tani da za si nga la na ni nga tso pe je da zha di ma do di chi hi ba tani che re de yin de la da de dang zhe de nga tso zhuwa ka sen zha bu chi ge yue ba re de yin de la da zhuwa de sen je go re la tani sengi namba ge sengi kandre ra chichi nang yo ba yina ani ta teso go korla ngi andar ta rangi samtsu nangi shi ni sahi tade chi shi yin ta tambo de kangri isa ba yina la den chi chi yina chi yama chi yin bi echa we siya de chua tambo de ri ta ten nga zo gongo long ten gong na xie yori la den chi yina ta chi yama chi yin bi ma ches ta jinsen chi ri isa ba yina la den chi dunbo go nani chi naa dan laa nindu dini rang kaanla jayi ki jinju tila ani ko tui mugi par dini ko rawan jindi yashchubi ki chi yinba yinza dini da chi rawan jindi is ani yinba ngabu dini chi yinba jindi chadi par is dini dili laa dini chi yinba zanji ki ani chi dini yinba jindi bi chamar is ya dili waya ta te nga zo hiya pambu dish ta nyingba da kaanla isa ba yina naa yin rangi ji chi yina अनि यमा जिं बि एचएस यारे ता नय रंगि जि चेना से दि शतां काल गंसो छे तेला यवा शे गोया मरा मबो यो बारे ता जिंजुला ति गिमे गे छानी अनि जिंजुला ति बि गे छे यमा जिं ता जिंजुला मति बि गे छे रवा जिं से ने नबा नि शे गे रवा दे नंगि जि यां छे तेला को नय यमे गे छानी अनि नय यंगे जि छे जि ता नय माहें गे जि छे जि दे दोना नय रंगि जि छे ता नय माहें बग छे से ने तेला छे तेला यां dāngzhē kāyā yāwā jī shī jī yuwa bārē tā nāyā rāngī jī chē sē dīlē bē nā ngā sō lā dēng chē tē sō tē nāyā rāngī jī chē rē wāyā tēnī shē dā dāng zhē dā ā dēng chē tē sō nāyā rāngī jī chē wāyā tēnī jūng khūng nī lī dā bē tē nāyā rāngī jī chē rē dōmbī nāyā rāngī jī chē tē rā jīg nā bō jī yuwa bārē jīg nā bō jī tēnī ta tezo di chere chere ini nai maayin baki chere ten yin dira ta nai rangi jinji che ye na yinji mi ji che yinwa jinji bi che ka se na ten ma che es ta ma che te pe na ani nai yinke je nala nyi dabar rwa nai yinke je nala pe cha gena ni ngonso nai nyi ge o tezo rin ju piki nala ki che ye rwa de la dangi che o te dabar nchun pa yin na ko nai rangi jinji che re de me cha chuo che yinwa jinji maayin es ko che rangwa jinji re es rwa che rangwa jinji de jinju la ti mugi ba rāwāng jīndi jā chūpīk chē yīmbi shirī rī tīndrī yīmbā yīnca ndor nā anī lādēn jī chē yīnā chē yīmā jī yīmbā māchē bādā nāyā rāngī jī chē yīnā yā chē yīmā jī yīmbā māchē sē wāndē tā ngā tōng yīgī bācī rīndū tīndrī chūhā sīmbā dā kāng rī sē nā anī jīmā ngā nō nā sā sī kāpā chāntā tō yī bīkā sī lā sā sū sē gī rūwa sā sū yī bīkā sī lā lādēn jī chē sū tē anī rā kāng lā jā wī mīntā tī kī jīnjū tīndrī sā lā yā gī bā tā bā tīndrī jī sū yī rī rīdē wē jā ndī kāchī rā sā sū yī bī kāchī sā tē tā jī tū rā jīnjū kwa nā jīnjū sā kwa nā rā gō gī bā tīndrī jī ā rī sē nī ngā sā chūhā jī kā rī tā tē yī ndī lā tā ndā lā ngā sū sā yī kāntē shē gī rū sē dī lā shē tā ngā lā ngā sū lā anī mī yī yī gē tē lā anī ngī jī gī jū tōng kā chā nī ngī rī jū bā tē lā ngī jū tāng anī mī yī yī gē kī jī sī jū bā tē lā anī jīnjū tāng jīnjū tē jī sā rā yāng shē gī jū bā tē lā yāng jū sē nī nī rī jī shē gī rū wā tē yī tī sū lā tā tē kā jī sā tē sā sū xī bī kā jī sā tē ngī jū tāng jīnjū yāng jū sā tū xī bī kā jī jīnjū sā chāng bā tē nī jī rī guā lī nā anī nī gā mā rī sī tō sī jī tē nī chā chū rū gā rī sī jīn sēn chē rī sā nā ngā tō tī jīng kā tē nī yī tō yī nā yāng dā ngā tō yī nā yāng dā bē kē jī yī tō ngā tō kāng kā tō nī yī nā yāng anī yāng jū sā kā jī sī lō anī lā tēng kā chī sī jā bā tē tā kō tsui mē yōng rā kā bō jī sī tā tā jī nē rā bō jī chā tī yō rā wā chī nē rā bō jī chā tī yō rā bē rā nā ngā tō tī jīng kā nō lā om dēlī sī chir jī sī yā tī nī yō rā wā dēlī sī chir jī sī dēlī sī chir hī bē kā sī lā dēlī hī bē lā rā bō lā kā sī hī lī yanju sare yanju sai jisir sirja bar ma do sa de la ma de ne jinju kai jisir sa sa ka ba tang ta de se ne kai jisir de je gung du se ne delik de chir ji se cha ta ne jamar wa delik se chir ji se ne de ka sa la zo cha cha ne yanju sa de la de ne ani sa ji se de ja gu de ne pe cha ga na de na gi dros guk da dros guk ka ra da cha na ro ka sa gi dros yanju sare yanju sa de la de ne ani sa ji se de ja gu Dimitisla, they are Sasso Gabatan, the Doki, Sasso Hibig, Tota de Nayun Rogu. Dimitisla, Nikaji Sahi, but they Ninju, Jinju, Yanju Sundi Chibig, Jinju Tangba, the Jilguanina, any Chachungo Grace. This Sati, Yanju Salian, any Mazo Gonan Degur, Yanju Sayan, and Dikons, Nijisat Nigona, any Dugur, and Dugur, or that teacher is a little Nazo Higitigo, Negati, or Chade Batanere, or that teacher is a Sahijgo or any, or Sahijgo.
1: Tata chi chi sin pa de na pyo yong lung chi nin chi li kong kan ge son da lu chi lin chi ji xian la min ti ngan ju lin chi sin ji ro ga su qiu
2: ti ni da de ling ngan zu a zhen ba yin de ti ni a da sa sa ga ba zhang ta de zhen ni a za jin de la nan zhe de a ni la de ge ti ni yang wang ji ji chi nga bo ge da zai yu jiu si tang ani deso chere se de nai ni ge de ba a de ni de ni chake deso lan ju dong ge be ji de ren ba ge no ma xue ji a ta long de go ma ge no lang zu ga ba zhang ta de se ya ge ani a jin ju ga da jin ju ba yang ju ta ra ge ji zhe le de a ji zhe ge de ni cham da ge de ba re a ta de ge no lang zu ga yi ji zhe le ta ge de zhe ba de ngang zu song song ba re ta ta ta chere se na jin ju ba yi ji zhe le la de ge che de zhe ba Deyang, nai ni ge dunba de ni cekai lan ju dong de, beje ge tong de ma xio jing. Da jinju bai ji zi le da xio ji de je bagi, nai ni ba ge beje la, be na kang bi jeb de shim da. Kang bi jeb de shim hi bi ga se la, shim se ya de xia warwa. Ani jeb de hi bi ge jeb de, de ni xia wi yir. Xia wa de xia zaki xia wi yir. De ni shim ba gana shim ba re, se de le kang ba ge jeb le shim ba re, kang ba ge jalo le shim ba re. De ni de le, da xio ji de hi ba de ge xia wa shim dang, xia wi yir. Kambi jep tenyindu manri ba nabar yegu yor. Tenyindu le nai nyi ba lis chahar. Tenyindu raga da gaya da jabi jep sayyindu le jinju pa re. Tenyindu jinju pa ki jisul gaba chantar tu hibi ka tota nangyo shi na ane tahi ji tu di chay kukure. Jep tu shamma to le jep tu sayyan ra dan jep su sayyan ra tenyindu ngansu jep mruwa re. Tenyindu jinju pa ki jisul la tenyindu chay tu jabi ka nai yiba ka peje la kecha lab tu shim da. Kecha lab tu shim. Tenyindu jisul ko shim pa re isi. Giba kang chet shambare jana kecha lap chet shambare lap se ande nga su hebik tenra wa hebik tenra lap ye lap se ande hebik tenra tena ko shambare kang chet shambare jana kecha hebik chet shambare ye hila kecha lap chet shambare tena shim chi ba de shawa da kecha lap te shawa te gishere ndwa tena shawa da shawi gishi te ni ta hi te hebik chen de ni ba ka na bar ye gyu tena ye ba gishir tena kecha lap tu shim se ande ta hi te je gi jin sen chere sa ba ina lap ye lap gi jin ju ba re ba in de ga ba chang ta de se ya ge che ge to da na ye ane ba gi ji se la ta hi te de je gi ba re o kecha lap tu shim tena ba gi ji se la ta hi te je bi ge na du ba ge pe je la a je bi khap tu ye ta ya na je bi khap tu mo mo bu ye ta tena je bi khap tu mo mo bu ye hi bi ka se la ane mo mo bu ji ye ba ta ka na ye ba re je na je bi ge khap tu ye ba re jabu ge tene phorang na ya na jabu yu sa ge tene chong na de yin de le de ji chi de chere jin mo mang bo de sa ge ye de chere na jabi kap de na de ji chi da a de ne de ji ni bo de ta ji de ji ban de ge na bar ye ge yo de ne na de ma ni ji ta jabi kap se yin de le jin ju ba re kap yi kap jin ju ba re ni ga ba chang ta de xi ko ro te che je to na na ji ba na ta ji de ja go ro wa jabi kap de ye de ne na yin ni ba ge be je la jin ju ba ge ji de ta ji de jabi na yin ni ba na yin ni ba de ni ge be je la Rapto gatap, rapto ga. Tina gawig tsendabote, gawig tsendabote, Higuera, Gaton rabote, Gadarizan, Hachang, and a rapto gas. Tikasala, rapto se and deri, gas and deris any, coni tadi, your god mebari. O tendi bayanza, and the double, tenu secure. O tenu secure, rapto ga. Little rapa yarab, jinju pari, pine dealer, on the tahiji to the Javan. Tane jinju pag, jizer tahiji to jebig, tseka pejila. Nunupto. Chunang lep tap. Tien yin di sula xiawa chuchi bari zhane chunang lep paas. Chunang yungwa, ongwa gneer. Nam ju tse la zhane nye nup tu zh. Nye ma nup pa, yana nye ma trup pa. Nye ma yuwa. 그 전적이 되지 있어라 아니 천난들 레바리스 뒤는 천난들 레피가 뒤에 쪼 땡겨 어 뒤인들은 더 체결이 뒤인들 다 따기 짓듯이 년업 예비 그 뒤세들아 제외들 나게 년업이 년업 지주 빠르 뒤인들 가바 장터 뜨세니 아니 지주 빠기 짓을 라딩 체 뜨자 같은 레지레 어다 내치레스들 지주 빠기 짓을 라딩 체 뜨저비겠다 나이 니바 예바 아 듬바 때니 체게지 어 베지 데스 때 레지 되니 아, 다 자세히 듣는 거 가버 장터도 세네 다야. 딱히 짓듯이 가 진주 가다 바다 많이 봐 따로 강 짓을 자고 그랬으나 장터로 세네. 어, 양주 딱은 타라. 양주 따라 진진 타라. 아니 딱히 짓듯이 자고 봐요. 레스. 다 때려는 거 어, 베진아 보이잖아. 아, 빼나 힘도 장답. 힘도 장답. 샤기고 셔 나다 이 힘. 단들이나 시다 그 뒤주 나도 이게 그 라는 게 제대로 양주 따대 이게 소리 양 위치에 가서 듣고요. 마돌다 대는이나 건데 토고요. 하버등이 지당 안 전부 되게 나서 가지고 베게지 아 고케샤기 좋아가 나나 아니 양주 다가 다다 양주 차가 다다 때서도 세부 통교 살아와. 이제 다 전기 전기 고케샤기 좋아가 원기 아니 안 소지 다다가 계시하고 나나 양주 다다 양주 다거든이 다다 대전 이제 그런구만 아 아니 냠이스 좀 받던 데지 마돌 시당 갖고 여대 받던 데지 딘들 힘도 장세니 샤국혀 나대 힘 진주 나게 지슬 양주 다디 토고요 된지 토고요 된지 턱바 연자 아니 디 지슬 라된 게 체디 여기나 잔터드세니 따라기 지슬 딱히 되지니 아니 힘도 장 힘도 장 내가 아 나이니면 나서 대니크 배제리 힘도세 안 되리 장보세 안 되리세니 거기 야나 뭐지 셰지요 말아 다 zangyu yik chen rawad dian gyerwa, hinda zangs. Tine, namba kintu lojong shiis, tida namba kintu lojong shi tab. Kintu hibi kasala kahi jika nata yi kintu sin, dila yang, yangju tarada tuenji tobar. Yangju tarada tuenji tobar yinzang, ani, jantar tu sin, in da hiji tudi jani. Madul kintu se gyo mara, kintu sin, namba kintu lojong shi tab. Waya. Nda tabarin tsuyma yi nata ni, lojong shi bika, ni, dian rawad di. Tina namba kintu se dili, 고디 진득 존나버지를 관이나 아니 세계 존나버지 찬고 요리 와 디들 다라가 지스르 따기 뜨제 비기 베진데 아 도스지 옌다도 동나야 도스지 뉴아리 디들 단달라 간소 아니 다 벤츠행 그쳐들 베진나 니야 봐 어떤지 와야 다 뜨저지나 가버 장타 뜨 사서 가버 장타 뜨히 비거 아 드니 지금 담보 되지다 베지데 된지리 다 디 창라 나다 나마라라 뜨스니 나다 나마라라 드스니 치가니바데 데레 너그 조디 체레스나 라뎅게 체가 나니 아다체 영화지 드자데 아니 진주 간다게 지선 주기 봐 또다 디지 아니 데레 맹하게 존나 버리 다 다이지 더 간을 저기 바레스나 진주 나 진주 다 진주 나 진주 마 진주 라 데니 진주 라 데 너나 체레스나 진주 쪽은 진주 쪽 지선 다이지 더 데제 그래 다 데고 너나 담보 진주 나게 지선 다이지 더 데제 봐 베나 나이니 바게 베지나 빵드 녀다 빵드 녀히비가슬라 녀데 샤와리 샤와드 가나시바레즈나 아바이나라 아마이나라 디조 빵통구나 빵딘다 디나 빵드 녀히비가서 빵데 샤위 예즈 녀데 샤와리 아 디니 샤와시비가 예르 조땡게 바인자 나이니바시 단데라 빵게 빵센들 샤위 예트라 빵게 빵인들 진중아레 디나 나다 나마라라 드세니 어다 토탄득 통니 아니 다이지 더 예자게요 드니 진중아게 지슬라 라데게 체 더자비가 어 나이 예바게 베지라 아 힌트 사극기스 힌트 사극기스 단데 힌트 사극기스인데 저 광고기 바래서들 샤와 강시 바래잖아 아 아니 사극기 바래 사극세들 년체로 꼭 많이 와겠다 아 나도데 사여와 사목으로 산티기사 어 대소대 치르잖아 다야 로바 양 귀바래스 대 귀바다 강기치도 귀바래잖아 힌트세들 아니 힌기체들스 어 사티 힌조위치들 아니 사극도 약 귀바래스 대민들 사극기 비샤한테 힌기체들 어때 힘으로 위치되는 바 어때 이제서 귀체 땅 샤완인데 다시 되기 반대 나버 얘기요 되는 나 이게 바 귀시 어때 이제로 단 대가서라 향형의 힘이 진중 나린 나인자 나다 나마라라 더 힘이 그 터나나게 근데 따라다 얘기 받는 일이 아니 진중 나게 이제 라든 체 되게 그 나의 덤바크 배제라 페르나 포르비 낭드 오마유다 포르비 낭드 오마유 되는 오마 대시 치 오마 때 댄스기 이때 포방 나온다 이 말대 땡겨요. 포비 나도 워마 이 때는 워마대 댄스 치다 포박 때어 댄스 이해인 봐. 때는 나가 이 나응 힘이가 진주 나가 짓을 아니 나다 나마라라 더스니 어 더다디 이렇게 말이. 마도로 포비 나응 더스 양다도 포비 나응 스스 양다 포비 나응 어 때니 어르스 양다 때니 나도 아 타타나 이시바이나 이제 매발해. 아니 가데더니 잡아이나 아니 다이조스데 따다지 아니 마데바시 이노 포비 낭트 오마요 드네 나게 지슬 진주 나게 지슬 라딩 체테제비크 데니게 베질라 페르나 수니 한랑도 잡다 데니 그주이나야 난조모이나라 데소지 깨니보다 한랑도 잡아 데나 잡히바데 아니 시멜리지 샤와지로와 샤치지레 잡이게 쳇데 간데레지나 한랑도 잡아 데니 니보임바 아드니 이제 하장 서보임바 데나 잡이 응한선 잡아데리 데인들 한랑세 안데레 자세 안데르신 데니 그 쳇바나보데 타디드 거지 메바레 데인들 데니시 디다 한랑 히베가 한지 진주 나인들 나다 나마라라 더세네 아니 드다데 얘기 바레 데니 진주 나 지슬 라딩 트테제비게 체가게 베질라 데니 아 나란토 리존시다 어디는 리조치비게 뒤데 나람비가임바 나람비 라는게비게 디스임바 디미디슬 아 나그지슬 타히치 드자바던지 와 일단 데소데 처리했어요 딜 진주 나그지슬 타히치 드제비게다 아 베지 된데시 데 디찬라 나다 나마라라 드세니다 진주 다그지슬 양 라딩 체디잖아 타히치 드디제고고요레스 어 다 데라 간소 베지지잖아 아 드니 타이지슬 드제비게 나이니바게 베지라 베르나 베드 신다 베드 신히베가슬라 샴바데 샤와라 진이 샤와데 시사 그 예드 그나르잖아 베드 신바스 어 베드 송아 베드 노이데 와야 딘딜 바너로 보디 베기 진주 다인들 나다 나마라라 드히비게 타다나 예 다이지 드디제게 바레 드니 다이지들 드제비게 나이 예바게 베지라 자세드 천찬뉴다 자세드 천찬뉴 딘나 자세드 천찬뉴 히비가슬라 샤와 강시바레잖아 천찬뉴 바레스 어다 멘다이나나 저이나나 강다르죠 아니 천차진이 바리 천차뉴비 그 기바다 강기 체드레이잖아 다스비 체드레이스 도스비 체드 디미디슬 다스이 히비 그 샤와 나마테 천차뉴 히비 그 샤와 샤마테지 그치 저바리 데 체르잖아 다 다기디 더 히비 그 바르제더니 라뎅기 찐데 그 아니 니바 탱거레 마도 다스이 천차니 있어 근데 뭐 도와 와 데인들 다 다스이 히비 가슬 아니 파사리 세기 진주 다테기 지슬 다더스니 나다 나마라라 더제니 다이지 되지 바리 되니 다이지들 되지 비게 나이 제바게 나이 돈바게 빼지라 뛰어도 강르망다 어 베이징 가서 야 뛰어도 아 되니 강르망부 요래서 되니 강르망부 요비게 이게 아니데 그나이래서나 눈바게 뛰어야 봐 어 사드다는 것도 되게 뛰 되니 진주 다기지서 되지 바리 어 뛰어도 강르망스 망히 비가서 망부 요비 되는 거야 근데 샤 말이 되니 다이지들 되지 비게 아 되니 아 대녀게 빼질라 아 제뢰도 쩌르스 제뢰 라나로로데기 뢰 제뢰도 쩌르 뢰 히반다 아니 제겐 야나 제독도 숨비네라 와 독도 독보 아 셴보게네 제뢰도 쩌르